બણ્યો આપણને શરૂઆત નહીં વાત કરી છે કઈ પરિવાર રૂપી ગાડીને છોકા સુ ચલાવવા કે લીએ પતિ ઓર પત્ની દોની નહીં સમજદારી કા સાથ સાથ ચાલની પડે છે અર હર એક કામ માં એક દૂસરા કો હાથ બટાની પડે છે છા ઓ કામ ઘર ગ્રસ્તી કો હોય યા આપણા પરિવાર કી આર્થિક સ્થિતિ ને મજબૂત કરવા કો તો બણ્યો આજ એક અશાહી વિષય સુ જુડી એક પૂર્વ પ્રસારિત ભેટ વાર્તા લેકર માં આપ કે લીએ આયા છા બણ્યો એ જાણકારી સુ આપણી માં બણ્યા આપણી આય બઢા સકે છે ઓર સાથ હી આપણા પરિવાર કી આર્થિક સ્થિતિ ને ભી મજબૂત કર સકે છે તો બણ્યો આજ કી આપણી વાતચીત કો વિષય છે કે મહિલાએ કેસે બઢાય બાગવાની સે આમદની ઓર આપણને જાણકારી દે રહી છે શ્રીમતી સુમન મીણા અને યા સુ બાતચીતા કરી છે આપની અંજુબણા તો લ્યો સુણાયા વાતચીત.